સદર આસિફ અલી સરદારી નયમ બાલીસાલજી વફાકી બજેટની મંજૂરી રહી ચડી. પાર્લામેન્ટમાં મંજૂર થયેલ ફાઇનાન્સ 2026-27 જે સદર મંજૂરી દીધી.